0: ચોમાસામાં ફેલી રહી હલચલ ચાલતી રહેવાનું રો અનુમાન ઈસાદી પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો પણ આગલો સમાચાર બુલેટિન કાલ સવારે 9 વાગે હિન્દીમાં પ્રસારિત કર્યો જાવેલા નમસ્કાર
1: श्रोताओं अभी आप सुन रहे थे आकाशवाणी के जयपुर केंद्र से राजस्थान प्रादेशिक समाचार FM बैंड 101.3 मेगाहर्ट्ज पर ये आकाशवाणी बांसवाड़ा का मही चैनल है। इस समय शाम के 7 बजे ही प्रस्तुत है कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा प्रायोजित कार्यक्रम किसान वाणी।

આ અગર ખર્ચો કમ થા તો આપણી ખેતીની જે લાગત હે એની લાગત ને હે એ આપણને કમી આવે, યાની ખેતીની લાગત હે એ ઘટી જા, તો આને થકી આપણો ખેતીનો જે ખર્ચો હે એ કમ થા યા ખર્ચો બચી જા, તો ખર્ચ મે કમી થઈ જા। તો કિસાન ભાઈઓ, આ જે ફસલ ચક્ર હે એ આપણને હર તરીકે થકી લાભ આલે, ફાયદો પહોંચાડે। અગર આને આપણે સમજે કે ભાઈ ફસલ ચક્રમાં કઈ કઈ ફસલ હરતે થા, તો જેમ કે આપણે માનો કે ભાઈ સોયાબીન હે, તો સોયાબીન ને બાદ આપણે સરસો જેવી ફસલ લ તો એનાથી કઈ ફાયદો થાય। મક્કા કર્યું હે તો મક્કા બાદ ઉડદ લઈ શક્યો, ને જે ખેતરમાં આપણે ઘેહું કર્યા હે તો એને એના બાદ એને મેં ચના આપણે બુવાઈ કરી શક, ચનાની ફસલ લઈ શક। તો આ જે હે એ ફસલ ચક્ર નો ક્રમ જે બનેલો રહેગા તો એનાથી કે આપણને ફાયદો ઓછો થાય। બીજું હે કિસાન ભાઈઓ, આની વાતને આપણે મંત્ર માનવું હે કે ભાઈ ફસલ બદલવો ખેતર મે જીવન મે ખુશાલી લાવે, તો આને હિસાબથી કે આપણને હે ફસલ ચક્ર અપનાવવું હે, ઓર અચ્છી ખેતી બહેતર આમદની બદલે ફસલ ચક્ર જરૂર આપણને કરવું જોઈએ। ઓર આ જે સંદેશ હે એ આપણે કિસાનવાણી ના આજના કાર્યક્રમ માધ્યમથી કે સબ કિસાન ભાઈને હાલ કે ફસલ ચક્ર અપનાવીને આપણને ફસલની ઉત્પાદન મે જે બઢોતરી હે એનો લાભ લેવો હો, ચાહે ફસલની જે આપણને લાગત લાગે હે ખેતીની એને કટોતી કરવી હોગા, લાગતને ઘટાડવી હોગા, તો ભી રોગ હે કીટનાશક હે યા જે ખરપતવાર હે આણવી બદલે જે આપણને ખર્ચો લાગે હે એના ખર્ચામાં ભી કટોતી થઈ શકે, કમ થઈ શકે। તો આ જેટલા લાભ હે એ કેવલ ફસલ ચક્ર અપનાવવાથી કે આપણને મળી શકે, તો ફસલ ચક્રના આ મહત્વને આપણને સમજવું હે ઓર આપણને ફસલ ચક્રની હિસાબથી કે આપણી ખેતી કરવી હે। તો કિસાનભાઈ, આ તો રહી ફસલ ચક્રની વાત, વાત અગાડી બી કર પર એને પહેલે આ સંદેશ સાંભળી લઉં।

0: આપણે ફસલનું ચેન બહુ પ્રાથમિકતા થકી આપણને કરવા થકી હે ઘણો મોટો ફાયદો મળે. હવે પાણી,
1: હા હા,
0: પાણી જેમ કે કમ આવી રહ્યું હોય તો આપણે મક્કા હે, સોયાબીન હે, ઉડદ હે, તિલ હે, મૂંગ હે, એને પૂટી મૂંગફલી હે, ને એને સાથે સાથે આપણે ધાન, તો આ ચાર પાંચ છ તરહની વિશેષ રૂપ થકી આપણી જે કિસ્મ હે, ને અસિંચિત ક્ષેત્ર મેં આપણે આના રકબા મેં થોડો સો કપાસ ને ભી જોડ લો, તો આના સમય મેં આના પ્રૌદ્યોગિકના યુગ મેં કમ સમય વાલી ને લંબી અવધિ વાલી કિસ્મ હે ઉપલબ્ધ હે ભારત મેં પર્યાપ્ત એને માત્રા મેં હે, મતલબ હે અનુસંધાન થવા બાદ વ્યાપક સ્તર માટે આ જે ઉચ્ચ ગુણવત્તાના પ્રમાણિક બીજ ને આ વસ્તુ ઉપલબ્ધ હે. તો મારું તો એમ કેવું હે કે આપણે અવડે પાણી પડી જાય તો હાંટી મકી એમ કે બાપ દાદા,
1: બરાબર,
0: થોડી મકી આવે હાંટી મકી એમ કે હાંટ તને પણ 70-80 મહિનાનો આપણે થઈ જાય, કમ હાઈટ નહીં રે, હાંટી મકી એમ કે આપણે વાગડ નહીં, તો એ કી કરી શકે. એના બાદ આપણે સોયાબીન મેં બી ગણો તો સોયાબીન મેં 3-4 તરહની અલગ અલગ કિસ્મે આવે, એક 95 હાઈટ કરીને કમ અવધિ વાલી 70 દાડા વાલી અવધિ બી વાળી બી આવે છે કે મધ્યપ્રદેશ ની સપ્તકી પ્રસિદ્ધ કિસ્મ હે.
1: અચ્છા,
0: તો એ બી એક કિસાન અગર કરે તો 70 દાડા ને એ પાકીને આવી જાય. એના બાદ 335 આપણે અહીંયા લગભગ હો દાડા 90 દાડા હો દાડા લેશે,
1: બરાબર.
0: એક RVS કરીને બી વેરાયટી છે કે થોડી સી જ્યાદા પાણી મેં બી આપણને નમી વાળી જગાઓ તેનામાં બી આપણે ચેન કરી શકે, ને એને બાદ બી હવે આ તુફાન ની હિસાબે થોડો સો પ્રભાવ વટાડી રહ્યા ને કાંઈ નહીં થાય તો દલહન ને આપણે ઉડદ હે, મૂંગફલી હે, મૂંગ હે, અનેક ચીજો માટે બી આપણે હે અલગ અલગ રૂપ થકી કામ કરવું જોઈએ, ને એક ફસલ માટે હે એ આપણે આધારિત નહીં રહેવું. બહુ ફસલી આપણું ક્ષેત્ર જેમ અલગ અલગ હોય તો બહુ ફસલી ની જમીન ની પ્રકૃતિ ની અનુસાર હે એને ફસલનું પાણી ને અનુરૂપ ચેન કરવા થકી શું થાય કે કેમ મોસમી ધોકો આલી દીધો, એક તરહ ની ફસલ આપણે નહીં રહે તો બહુ ફસલી લેવા થકી કેમ કે આપણે હે ઉતાર ચઢાવ ને હે આપણું સંતુલન બનેલું રહે ખેતી ની. આ બી એક મહત્વપૂર્ણ વાત ધ્યાન રાખવાની મારે નિગામે આવી રહી છે.
1: હા, આપ ઠીક કહી રહ્યો ભાઈ રઘુભાઈ કે એક ખર્ચે અગર આપણે ફસલ અને બુવાઈ કરી દો ઓર મોસમ અનુકૂળ નહીં રહ્યો ઓર બારિશ ના જે વધે બને હે, જેમને કઈ વખત ઘણી ઝાદા બારિશ થઈ જાય, કઈ વખતે સૂકો રહી જાય, તો એના વજહ થી અગર કઈ એક ખર્ચી ફસલ થઈ ઓર એ પૂરી ખરાબ થઈ તો આપણે ઝાદા નુકસાન થઈ શકે, આર્થિક હાનિ થઈ શકે. લેકિન આપણે અલગ અલગ ક્ષેત્ર મેં અલગ અલગ ફસલે કરેગા તો મોસમ પૂરી તરહ અનુકૂળ નહીં રહ્યો તો એક જગે એક ફસલ નુકસાન થાય તો એની ભરપાઈ હે બીજી ફસલ થકી થઈ શકે. તો આપણે હવે બદલતી ફસલે હે યા અલગ અલગ ફસલની ખેતી કરેગા તો આપ જે કહી રહ્યા હો એની હિસાબથી આપણને નુકસાન નહીં થાય યા એક જગે નુકસાન શું એની ભરપાઈ બી થઈ શકેગા. એટલે કિશનભાઈઓ મોસમ કેવો રહે એના બારામાં એને પૂર્વાનુમાનની જાણકારી આપણને રાખવી છે, મોસમને હિસાબથી સબ જાણકારી લઈને કઈ કેટલી અવધિમાં કઈ ફસલ પાકેગા, જલ્દી તૈયાર થાય કે વધારે પાણી જોવે કે કમ પાણી જોવે, આની સૌ વાતનું ધ્યાન રાખીને આપણને આ જે બુવાઈ હે એને કરવી જોઈએ એમ રોજુભાઈ કહેતા હતા હે. તો આ સબ બહુ કામની ઓર ઉપયોગી વાત હે જે સબને બદલે કામ આવેગા. તો આની વાતનું ધ્યાન રાખીને આપણને આ જે બુવાઈનો દોર હે એઝ એ બુવાઈનું કામ હે એને સંપન્ન કરવો હે. તો રોજુભાઈ દેખો આપે બહુ ઉપયોગી ઓર કામની વાત અમારા કિશનભાઈ સાથે સાજા કરી, એના બદલ આપનો ધન્યવાદ. ઓર રોજુભાઈ થી અગાડી બી વાત કરતા ઓર કિશનભાઈ કેમ કે આપણે હાલ તો સમય હે તો પહેલે આપણે એક ભજન હમરત એના બાદ અગાડી વાત કરે.

કિસાન ભાઈઓ ભજન બાદ હવે આપણે વાત કરો ખેતી બદલે એક એવો મહત્વપૂર્ણ વિષય પર જેને અપનાવીને કિસાન આપણી ફસલની શરૂઆત થકી એની ફસલને સુરક્ષિત ઓર મજબૂત બનાવી શકે ઓર આ વિષય હૈ બીજો ઉપચારનો. કિસાન ભાઈઓ, ખેતર મેં આપણને અચ્છી ઉપજ મળે એને બદલે કેવલ ઉન્નત બીજ ખરીદવું કાફી નથી, બલ્કિ બુવાઈ થકી પહેલે એનો સહી તરીકે થકી બીજોપચાર કરવો બહુ આવશ્યક છે. બીજોપચાર ખેતીનું પહેલું સુરક્ષા કવચ છે. આ બીજને મિટ્ટીમાં જે રોગ હે, કાંઈ કીટ હે યા ફફૂંદ હે, આને સબ થકી બચાડે હે ઓર એના બીજની જે અંકુરણની જે ક્ષમતા હૈ એની બઢોતરી કરે હે. તો બીજોપચારનો મતલબ હૈ કે બુવાઈ થકી પહેલે બીજને ફફૂંદી નાશે, કીટનાશી યા જે જૈવિક કલ્ચર આવે એને થકી ઉપચારિત કરી દેવો. કિસાન ભાઈ, આને થકી જે બીજ જનિત ઓર મિટ્ટી જનિત જે રોગ હે એનો ખતરો બહુ હદ તક કમ થઈ જા. આપણે ઘણા વખત દેખી હોગા કિસાન ભાઈઓ કે બીજ અંકુરિત તો થઈ જા, લેકિન કુછ દર બાદ પૌધે જે હે એ ગળવા લાગી જાય યા ફિર કમજોર થઈ જાય. તો આનો જે મુખ્ય કારણ હૈ એ બીજ યા જે મિટ્ટી હૈ એમાં જે રોગાણુ રહે ઈ આના કમજોર થવાની યા પૌધાને ગળવાની વજે બને હે. પર અગર બીજો ઉપચાર પહેલેથી કર લીધું હૈ તો આની સબ સમસ્યાથી કાફી હદ તક બચાવ થઈ શકે. કિસાન ભાઈ, બીજો ઉપચારના ઓર ભી ઘણા ફાયદા હે. જેમ કે આપણે વાત કરી ભાઈ આણમે બીજનું અંકુરણ અચ્છું થા, બીજું જે હે એ પૌધો મજબૂત ને સ્વસ્થ નીકળે, તીસરો લાભ એ હે કે રોગ ને જે કીટ હે એનો પ્રકોપ કમ થા, ઓર ચોથો જે લાભ હે એ હે દવાઈ ઉપર જે થવાવાળો ખર્ચો હે એને ભી કમી આવી જા. ઓર સબથી મોટો જે ફાયદો હે એ હે ઉત્પાદન ને બઢોતરી થા. તો અગર આપણે રાસાયણિક બીજોપચારની વાત કરો તો ફફૂંદીનાશી જે દવાઈ હે જેમ કે કાર્બેન્ડેન્ઝિન હે, થાઇરમ હે યા જે મેટાલેક્સિલ હે આનો આપણે ઉપયોગ કરી શકે. એમને અગર જૈવિક ખેતી કરવાવાળા જે કિસાન ભાઈ હે એ ટ્રાઇકોડર્મા, એઝેટોબેક્ટર, રાઇઝોબિયમ યા જે પીએસબી કલ્ચર હે એને થકી બીજોપચાર કરી શકે. આ જે જૈવિક ઉપાય ન કેવલ આપણી ફસલને રોગોથી બચાડે બલ્કિ પૌધાને પોષણ ભી ઉપલબ્ધ કરાવે. તો આ બીજોપચાર આપણને બહુ તરથી લાભ પહોંચાડે હે. તો આણમાં એક ઓર વાત હે જેનો આપણને ખાસ ધ્યાન રાખવું પડે હે કે અગર બીજને આપણે પહેલેથી ફફૂંદી નાશીથી ઉપચારિત કરવું હે ઓર બાદમાં જૈવિક કલ્ચર લગાડવું હોય તો પહેલે રાસાયણિક ઉપચાર કરવો ઓર એને બાદ જૈવિક ઉપચાર કરવો. તો કિસાન ભાઈ, દેખો બીજોપચાર કરતે સમય દવાની જે માત્રા હે એ કૃષિ વૈજ્ઞાનિકની જે સલાહ હે એના અનુસાર જ આપણને લેવી જોઈએ. કેમ કે વધારે માત્રા બી નુકસાન પહોંચાડી શકે ઓર જે ઉપચારિત બીજ હે એને આપણને કે છાયા મેં હુકાડીને રાખવું જોઈએ ઓર એને બાદ એની બુવાઈ કરવી જોઈએ. તો કિસાન ભાઈ, જે બીજો ઉપચાર હે એ બહુ છોટો કદમ હે, બહુ કમ ખર્ચમાં થવાનું કામ હે. ઓર ઘણા વખત કિસાન ભાઈ એમ સોચે કે બીજો ઉપચાર કરવામાં જે ખર્ચો લાગે તો આનાથી આપણો ખર્ચો બળી રહ્યો હે, જબકી સચ્ચાઈ હે કે બીજો ઉપચારમાં જેટલો ખર્ચો લાગે હે એના ખર્ચાથી બી આપણને એટલો જ્યાદા લાભ થા. કેમ કે આપણને બીજો ઉપચાર કરવાથી હર કણની હર બીજને ઉગવાની સંભાવના બળી જાય તો આપણને જે બીજ હે એની જે માત્રા હે એ કમ કર દેવી જોઈએ. તો જે બીજની માત્રા કમ કર દો તો આપણે એ બચાવ થાય. તો એ જે બચાવ હે એના બચાવના ખર્ચાથી આપણે બીજો ઉપચાર કરી શકે તો કોઈ અતિરિક્ત ખર્ચો નથી. બીજોપચારનો જે ખર્ચો એનાથી બહુ સારા લાભ હે ઓર આ જે લાભ હે એ આપણને પૂરી ફસલમાં દેખાય હે. તો શરૂ

એના અનુસાર જ ખાદ અને ઉર્વરકનો ઉપયોગ કરવાથી કે જમીનની જે સેહત એનો જે સ્વાસ્થ્ય બનેલો રહે. બીજી વાત હૈ ફસલ ચક્રને અપનાવવું ઓર તીસરી વાત હૈ જૈવિક ખેતી. જૈવિક ખેતીમાં જૈવિક ખાદ જેમ કે ગોબર ખાદ હૈ, વર્મી કમ્પોસ્ટ હૈ, હરી ખાદ હૈ, આનો ઉપયોગને બડા બોલવું. આનાથી કે મિટ્ટીમાં જે જૈવિક તત્વ હોય એ બળે ઓર એની પાણી રોકવાની જે ક્ષમતા હૈ એ ભી મજબૂત થાય. કિસાન ભાઈઓ, ખેતીની મેળને મજબૂત રાખવું ભી જરૂરી હૈ. બારિશના સમયે મિટ્ટીનું કટાવ રોકવા બદલે મેળબંધી જળ સંરક્ષણના ઉપાય ભી અપનાવવા જોઈએ. તો ખેતરમાં પાણીનો સહી ઉપયોગ કરવો, ટપક સિંચાઈ અને બુંદ બુંદ સિંચાઈ ઓર ફવારા વિધિથી કે આધુનિક તકનીકને અપનાવવી, અનાવશ્યક રાસાયણિક દવાઈ અને કીટનાશકનો ઉપયોગ હૈ એને રોકવો, આ સબ જમીનની પ્રાકૃતિક શક્તિને જે કમજોર કરે એનાથી બચાવ બદલે આ કરવું આવશ્યક હૈ. તો જૈવિકને સંતુલિત ખેતીને બડા બોઆજની આવશ્યકતા હૈ. એટલે આપણને ધ્યાન રાખવું હોય કે ખેતર બસેગા તો જ કિસાન બસેગા, કિસાન બસેગા તો દેશ બચેગા. આના ઉદ્દેશને લઈને ખેત બચાવ અભિયાન ચાલી રહ્યું હોય. અને દેખો કિસાન ભાઈઓ, વાત હજી કરવી હતી પર સમય પૂરો થઈ રહ્યો. કાલે કંઈક નવી જાણકારી લઈને આપણે ફેર મળ્યા. તાર તક આપ આજે મનજીભાઈને આજ્ઞા એ આવજો. રામ રામ, રામ રામ.